0: आकाशवाणी समाचार सोनल परमार वाँचे छे। सौप्रथम मुख्य समाचार। मन की बात कार्यक्रम में प्रधानमंत्री नरेन्द्र मोदी जणाव्यु कि ज्ञान भारतम अभियान हेठ सरकार भारत अमूल्य वारसा जतन करने सतत प्रयासरत। हीटवेव की स्थिति में नागरिकों ने पोता ध्यान रखवा प्रधानमंत्री अपील करी। एडमिरल कृष्ण स्वामीनाथने आज नौकादल 27मा वडा तरीके कार्यभार संभाळ्यो। मध्यप्रदेश में मादा चित्ता और त्रण बच्चा ने कूनो राष्ट्रीय उद्यान में मुक्त कराया। अमेरिका राष्ट्रपति ट्रम्पे आशा व्यक्त करी कि अमेरिका और ईरान परमाणु करार करने नजीक। અને આઈપીએલ ક્રિકેટમાં આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ગુજરાત ટાઇટન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ વચ્ચે મુકાબલો। સમાચાર વિગતવાર। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે સરકાર ભારતમાં અમૂલ્ય વારસાગત સ્થળોનું જતન કરવા માટે સતત પ્રયાસો કરી રહી છે। તેમણે જ્ઞાન ભારતમ અભિયાન હેઠળ છત્તીસગઢના મલ્હારમાં થયેલી એક મહત્વપૂર્ણ શોધ વિશે માહિતી આપી હતી। આજે આકાશવાણી પર તેમના માસિક રેડિયો કાર્યક્રમ મન કી બાતમાં રાષ્ટ્રને સંબોધતા શ્રી મોદીએ કહ્યું કે ત્યાં 6મી-7મી સદીના પાંડુવંશી વંશના મહર્ષિ બાલાર્જુન સાથે સંબંધિત 3 દુર્લભ તાંબાની પ્લેટો મળી આવી છે।
1: ज्ञान भारतम अभियान के तहत छत्तीसगढ़ के मल्हार में भी एक महत्वपूर्ण खोज हुई है। यहाँ 3 दुर्लभ ताम्र पट्टिकाएं मिली हैं। विशेषज्ञ मानते हैं कि इंस्क्रिप्शंस 6वीं-7वीं सदी के हैं। ये ताम्र पट्टिकाएं प्राचीन ब्राह्मी लिपि और पाली भाषा में लिखी गई हैं। इनसे उस समय की शासन व्यवस्था, धर्म और संस्कृति के बारे में महत्वपूर्ण जानकारी मिलती है।
0: પ્રધાનમંત્રીએ નેધરલેન્ડની તેમની તાજેતરની મુલાકાતનો પણ ઉલ્લેખ કર્યો હતો, જ્યાં એક ખાસ સમારંભમાં ચોલકાળના પ્રાચીન તામ્રપત્ર ભારતને પરત કરવામાં આવ્યા હતા। શ્રી મોદીએ કહ્યું કે વિશ્વભરના તમિલ સમુદાય પણ આ અંગે ખાસ ઉત્સાહિત છે।
1: नेदरलैंड्स में आयोजित एक विशेष समारोह में चोला काल की प्राचीन ताम्र पट्टिकाएं भारत को वापस सौंपी गई। उस कार्यक्रम में नेदरलैंड्स के प्रधानमंत्री भी मौजूद थे। इनमें 21 बड़ी और 3 छोटी ताम्र पट्टिकाएं हैं। ये मुख्य रूप से राजा राजेंद्र चोला प्रथम द्वारा अपने पिता राजा राजराजा चोला के एक वचन को पूरा करने से जुड़ी है। इनमें आनाई मंगलम गांव को एक बौद्ध विहार को दान देने का उल्लेख है। इनसे पता चलता है कि चोला साम्राज्य की समुद्री शक्ति कितनी मजबूत थी। दक्षिण पूर्व एशिया के देशों के साथ उनके संबंधों की जानकारी भी इनमें मिलती है।
0: પ્રધાનમંત્રી મોદીએ દેશના લોકોને હાલના ગરમ હવામાન દરમિયાન ખૂબ કાળજી રાખવા અને આ સંદર્ભે વિવિધ સરકારી વિભાગો દ્વારા જારી કરાયેલ માર્ગદર્શિકાનું પાલન કરવા વિનંતી કરી છે।
1: ઇસ સમય દેશ કે જ્યાદાતર હિસ્સોમાં બહોત ગરમી પડ રહી હૈ। તેજ ધૂપ ગરમ હવાએં એસે મોસમમાં અપના ધ્યાન રખના બહોત જરૂરી હૈ। પાણી પીતે રહીએ, ધૂપમાં અગર નિકલના હી પડે તો થોડા સંભલ કર નિકલે।

0: इस दिशा में सरकार की भिन्न भिन्न डिपार्टमेंट्स ने जो गाइडलाइंस जारी की है वो भी भूलिएगा नहीं।
1: प्रधानमंत्रीએ લોકોને ગરમીથી બચવા માટે દેશના વિવિધ ભાગોમાં પરંપરાગત રીતે બનાવવામાં આવતા વિવિધ ઉનાળાના પીણા પીવાનું સૂચન કર્યું। પ્રધાનમંત્રીએ તાજેતરમાં ઝારખંડના રાંચીમાં યોજાયેલી રાષ્ટ્રીય સિનિયર એથ્લેટિક્સ ફેડરેશન સ્પર્ધા વિશે વાત કરી, જેમાં લગભગ 800 ખેલાડીઓએ ભાગ લીધો હતો। તેમણે ગુરિંદરવીર સિંહ, વિશાલ ટીકે, તેજસ્વિન શંકર, દેવ મીના અને કુલદીપ કુમારને વિવિધ ઇવેન્ટ્સમાં ચાર રાષ્ટ્રીય રેકોર્ડ તોડવા બદલ અભિનંદન આપ્યા।
0: संगीत में तो जुगलबंदी देखी थी, लेकिन चुनौती में भी जुगलबंदी होती है। बड़ा इंटरेस्टिंग विषय रहा है आपका। मैं चाहता हूं कि मन की बात के श्रोताओं को पता चले।
2: नमस्ते सर, मेरा नाम अनिमेश कुजूर है। मैं 200 मीटर और 400 मीटर का नेशनल रिकॉर्ड होल्डर हूं। मैं छत्तीसगढ़ से बिलोंग करता हूं सर, एंड अभी मैं उड़ीसा से खेलता हूं। मैं लास्ट ईयर एशियन मेडल और वर्ल्ड यूनिवर्सिटी गेम्स मेडल लेके आया। मैं एथलेटिक्स 2021 से चालू किया। फुटबॉल के जो फ्रेंड्स थे उन्होंने मुझे बोला कि स्टेट मीट होने वाला है, जाके तू पार्टिसिपेट कर, एंड मैं पार्टिसिपेट किया। मैं वहां से नेशनल का सिलेक्ट हुआ, इंडिया का रिप्रेजेंट कर रहा हूँ इंटरनेशनली।
0: और गुरिंदरवीर जी का क्या है?
3: नमस्ते सर, मेरा नाम गुरिंदरवीर है और मैं इंडियन नेवी में पैटी ऑफिसर हूँ। पहला इंडियन हूँ जो 10.1 के बैरियर के नीचे भागा है, और मैं कोशिश कर रहा हूँ मैं ट्रैक और वर्दी में भी अपने देश की सेवा करूँ।
1: પ્રધાનમંત્રી મોદીએ કેરલમના અલુવાના સાજી વલશેરીલના પ્રયાસની પણ પ્રશંસા કરી, જેઓ કોઈ ફી વિના સ્વિમિંગ ક્લબ ચલાવે છે, જેમાં 15,000થી વધુ લોકો તરવાનું શીખ્યા છે। પોતાના સંબોધનમાં પ્રધાનમંત્રી મોદી ઉત્તર પ્રદેશના બસ્તીના આકાશ ગુપ્તાની પ્રેરણાદાયી વાતનો ઉલ્લેખ કર્યો, જેમણે પોતાના મિત્રો સાથે મળીને પોતાના ગામની મનોરમા નદીને સાફ કરવા માટે એક નવી શરૂઆત કરી। શ્રી મોદીએ ગોવાના નિવૃત્ત શિક્ષક બાલકૃષ્ણ અય્યાની સાફલ્ય ગાથા પણ શેર કરી, જેમણે મડ્ડી તોલપ વિસ્તારમાં પાણીની સમસ્યાના ઉકેલ માટે કામ કરવાનું શરૂ કર્યું। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ડોલ્ફિન રેસ્ક્યુ ઓપરેશન માટે તૈયાર કરવામાં આવેલી એમ્બ્યુલન્સનો પણ મન કી બાત કાર્યક્રમમાં વિશેષ ઉલ્લેખ કર્યો હતો। આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો। આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો। વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક્સ હેન્ડલ AIR_ABAD ને ફોલો કરશો। એડમિરલ કૃષ્ણ સ્વામીનાથને આજે નૌકાદળના 27મા વડા તરીકેનો કાર્યભાર સંભાળ્યો છે। તેઓ એડમિરલ દિનેશ કે ત્રિપાઠીના સ્થાન લેશે। કમાન સંભાળ્યા બાદ મીડિયાને સંબોધતા એડમિરલ સ્વામીનાથને કહ્યું કે ભારતીય નૌકાદળ રાષ્ટ્રના હિતોનું રક્ષણ કરવા માટે સતર્ક છે અને પ્રાદેશિક સુરક્ષા વાતાવરણમાં સક્રિયપણે તૈનાત છે, જે પડકારજનક, જટિલ, અણધારી અને અનિશ્ચિત રહ્યું છે। નવનિયુક્ત ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ લેફ્ટનન્ટ જનરલ NS રાજા સુબ્રમણ્યએ કહ્યું કે નવાચારનો સમાવેશ લશ્કરી ક્ષમતાઓના વિકાસને વેગ આપશે। તેમણે કહ્યું કે સશસ્ત્ર દળો, ઉદ્યોગ, શિક્ષણ, સ્ટાર્ટઅપ્સ અને સંશોધન ઇકોસિસ્ટમ વચ્ચેનો તાલમેલ આધુનિકીકરણને આગળ ધપાવશે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લોકમાતા અહલ્યાબાઈ હોલકરને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી। એક સોશિયલ મીડિયા સંદેશમાં તેમણે કહ્યું કે રાષ્ટ્ર સુશ્રી હોલકરને તેમની બુદ્ધિ, કરુણા અને લોકકલ્યાણ પ્રત્યેના અતૂટ સમર્પણ માટે યાદ કરે છે। સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે પણ લોકમાતા અહલ્યાબાઈ હોલકરને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી। મધ્યપ્રદેશમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના મહત્વાકાંક્ષી ચિત્તા પ્રોજેક્ટે વધુ એક મહત્વપૂર્ણ ઉપલબ્ધિ હાંસલ કરી છે। ગઈકાલે માદા ચિત્તા નિર્વા અને તેના ત્રણ બચ્ચાને તેમના વાડામાંથી કુનો રાષ્ટ્રીય ઉદ્યાનમાં મુક્ત કરવામાં આવ્યા હતા। આનાથી કુનોમાં ચિત્તાઓની સંખ્યા 20 થઈ ગઈ છે। આનાથી પર્યટનને વેગ મળશે અને સ્થાનિક રહેવાસીઓ માટે રોજગારીની નવી તકો ઊભી થશે। દક્ષિણ દિલ્હીમાં સાકેત મેટ્રો સ્ટેશન નજીક ગઈકાલે સાંજે 4 માળની કોમર્શિયલ ઇમારત ધરાશયી થતાં 3 લોકોના મોત થયા। ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સના જણાવ્યા અનુસાર 11 ઇજાગ્રસ્તોને જયપ્રકાશ નારાયણ એપેક્સ ટ્રોમા સેન્ટરમાં સારવાર માટે લાવવામાં આવ્યા હતા। તેમાંથી 3ને પહોંચતા જ મૃત જાહેર કરવામાં આવ્યા હતા। 5 વ્યક્તિઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે, જ્યારે 3ને સારવાર મળ્યા બાદ ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે। અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે અમેરિકા ઈરાન સાથે પરમાણુ કરાર કરવા પર કરવાની નજીક છે, પરંતુ ચેતવણી આપી હતી કે જો વાટાઘાટો નિષ્ફળ જાય તો લશ્કરી કાર્યવાહી એક વિકલ્પ રહેશે। વ્હાઇટ હાઉસ ખાતે મીડિયા સાથેની મુલાકાતમાં ટ્રમ્પે કહ્યું કે ઈરાન ક્યારેય પરમાણુ શસ્ત્ર ન મેળવે તે તેમની પ્રાથમિકતા છે। આઈપીએલ ક્રિકેટની ફાઇનલમાં આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે વર્તમાન ચેમ્પિયન રોયલ ચેલેન્જર બેંગલુરુનો મુકાબલો

કાનજીએ નક્કી તો કર્યું કે આજ પછી જીવીને પોતાના જીવનમાંથી, પોતાના અસ્તિત્વમાંથી જાકારો દેવો. પણ એને ન ગમતું હોવા છતાં પણ એનું હૃદય તો દરેક પળે જીવીને ઝંખ્યા કરતું. આ બાજુ જીવી એ જાણતી હોવા છતાં પણ કદાચ કાનજીથી થોડીક વધારે હિંમતવાળી હતી. એ જાણતી હતી કે હૃદયનો પ્રેમ અને સામાજિક અને વ્યવહારિક જીવન આ બંને જુદા છે. એની તો ફક્ત એક જ ઈચ્છા કે એક જ આરત હતી કે એકાદ વખત કાનજીનું મોઢું જોવા મળે અને કાનજી એ જ અમીભરી દ્રષ્ટિએ એક વખત એને જોઈ લે તો એ પોતાના જીવતરના બધા જ ઝેરી ઘૂંટડા હસ્તે મોઢે પીવા તૈયાર હતી. પણ કાનજીએ પોતાનાથી ફેરવેલી નજર અને સાવ જ પોતાના અસ્તિત્વનો નકાર જોઈ અને જીવી કોઈક રીતે મનમાં ને મનમાં સળગી ઉઠી. અચાનક નિયતિએ ફરી એકવાર જીવી અને કાનજીને ખેતરની કોરે લીલોતરી ભાજી વણવાના બહાના હેઠળ, પાણીનો કોસ ભરવાના બહાના હેઠળ કાનજી અને જીવીને સામસામે લાવીને મૂક્યા. હવે આગળ આવો સાંભળીએ નવલકથા પઠન મળેલા જીવ. લેખક પન્નાલાલ પટેલ, વાચક સ્વર અને પ્રસ્તુતિ વૈશાલી ત્રિવેદી. ભાગ 23. પોતાની તરફ તાકતા અને બેભાનપણે કોસને ડબક ડોયા કરાવી રહેલા કાનજીને જોઈ જીવીથી હસી પડાયું અને એ બોલી, મારી આમે હું ટગર ટગર તાકી રહ્યા છો? અને ખોળામાંની ભાજી ઠીકઠાક કરતી જાણે જવાની તૈયારી ન કરતી હોય એમ બોલી, લો બોલો, ઊભી રાખીને શું કહેતા હતા? જીવીના અંગ ઉપર તરસી છતાંય એક જાતની તૃપ્તિભરી નજર નાખતા કાનજી હસ્યો અને બોલ્યો, બસ આટલું જ તન ધરાઈને જોવી હતી. બે વેણ સાંભળવા મળ્યા તો બચારા જીવને જરા કાનજી હસી પડ્યો. પણ એ હાસ્ય જોઈને તો જીવીને ઉલટું દુઃખ જ થયું. કોસની સૂંઢે બાંધેલી રાશને ગરગડી પર ઉછાળતા કાનજી બબડ્યો, આથી વધારે કહ્યું હોય શું, કહેવા જેવું મેં રાખ્યું એ શું છે? અને જીવી તરફ જોયા વગર જ બળદોને હાંકી દીધા. પરંતુ જીવી તો હજુય ઊભી હતી. પાછા ફરેલા કાનજીને પૂછ્યું, કેમ કંઈ મારા ઉપર બહુ રીસ ચડી છે? અને જવાબની રાહ જોતી હોય એમ બાજુમાં ઉભેલા ઢીંચણ સમાણા ઘઉંથી રમત કરવા લાગી. રીસ ચડવા જેવું તે શું કર્યું છે કે રીસ ચડે? રીસ તો ઉલટી તને ચડવી જોઈએ, કહી કાનજીએ જોરથી શ્વાસ લીધો. ત્યારે કેમ આટલા દંથી મોઢું ફેરવીને ફર્યા કરો છો? અને કાનજીને ચૂપ જોઈ વ્યંગમાં પૂછ્યું, લોકોને બીક લાગતી હશે નહીં? કાનજીએ બળદોની રાશ છોડી દીધી. અલાણીમાંથી બહાર નીકળતા, એ ખરું તો, કહી હીરાને હાક મારી, હીરા લેજરા તમાકુ ભરીએ. એવું હતું તો રાત માથે લઈને તેડવા નહોતું આવવું, જીવી આજ કહી જ નાખ્યું અને આછા ગુસ્સાથી કાનજી તરફ તાકી રહી. ખિસ્સામાંથી તમાકુ કાઢતા કાનજીએ કહ્યું, એ બધું એ ખરું પણ ભૂલ

કરી બેઠા એનું હવે શું? કઈ તમાકુનો ભૂક્કો કરતા કરતા ઉમેર્યું, ને હજુ એ જો તારાથી સુધરે એવી હોય તો સુધારી લે. કાનજી પણ કંઈક જાણે ગુસ્સામાં હતો. એમ કે? કંઈ જીવીએ ડોક ફેરવી પાછળ જોયો. હીરો હજુ ત્યાં જ ગળમથલ કરી રહ્યો હતો. એણે કાનજી સામે તાકતા પૂછ્યું, એટલે હું પાછો ચોથો ધણી ખોયો એમ? કેમ ચોથો? કાનજીએ પૂછતા તો પૂછ્યું પણ તરત જ ઉમેર્યું, ગોઠતું ન આવે તો ચાર છોડીને પાંચે કરવા પડે. હા, એમ કરવા જતાં જો ધૂળિયો કાંઈ વાંધો ઉઠાવે તો એ મારે ઉજવવો. એને માટે આંગળી ઉપર ઘઉંની પાનઠ વીટતી જીવી એકદમ ઊંચે જોયું, આ તમારી ડાગડી તો નથી ખસી ગઈ ને? તેજ ભરી આંખે કાનજી સામે જોઈ બોલી, આ જીવી કાંઈ ધણીઓની ભૂખી નથી, સમજ્યા ને? ધણી ખોળવા હોત તો એને ખોળતા તો આવડતા હતા, પણ એ તો એમ કહો કે કોક એને કોકની લગની લાગી હતી, નહીં તો લે હવે બહુ થયું. જાણે આ અસહ્ય થઈ પડ્યું હોય એમ કાનજી બોલ્યો અને દૂર આવતા હીરાને કહ્યું, બીડી તો એ બળી હશે, તો ઓછું એ શું રહ્યું છે ત્યારે? બબડી જીવીએ ચાલવા માંડ્યું. ઘઉંની પાનઠો તોડતી તો વળી એના કકડા કરતી ડગ ભરી રહેલી જીવી તરફ તાકી રહેલા કાનજીની નજરે એ મૂર્તિ ઝાંખી થવા લાગી. બીજી પડે તો નજીકનો કૂવો દેખાતો પણ બંધ થઈ ગયો. કાનજીને ભાન આવ્યું, ઝટપટ આંખો સાફ કરી જુએ છે તો બાજુમાં ચલમ લંબાવતો હીરો ઊભો હતો. મુઠ્ઠીમાંથી તમાકુ આપતા કાનજીએ કહ્યું, લે મેલ હેડ. દંત તો આવ્યો માથા પર, હજુ તો. પણ હીરાથી પૂછ્યા વગર ન રહેવાયું, એ તો થશે બધું, પણ તું આમ કેમ થઈ? કશું નહીં રહે, કઈ કાનજી હસ્યો, તું જરા ઉતાવળ કરને, જો આટલું આજ પાઈ રહેવાય તો, નહીં પાઈ રહેવાય તો કાલે જ પવાય, કઈ હીરો ચલમ ભરવા તો વળ્યો. પણ આજના દ્રશ્યે કાનજીની આંસુભરી આંખોએ એને ગંભીર બનાવી દીધો. આજ તો નહીં, પણ એકદમ મારે એને સોગંદ દઈને પૂછવું પડશે કે તારા પથ્થર જેવા કાળજામાં આ બધું શું થઈ રહ્યું છે? માયાથી વેગળા રહેનાર ગીતાના ભગતને વળી આ શી માયા લાગી છે? અને ચલમ મોએ માંડતા ઊંધું ઘાલી પગના અંગૂઠાથી ધૂળ ખોતરતા કાનજી તરફ જોઈ રહ્યો. મન સાથે બબડ્યો, માન માન હીરા, પણ આમાં કાંક કાઠું કૌતક લાગે છે, નકર દુઃખના ડુંગરા આવી પડે. અરે પોતાનો બાપ મો ત્યારે પણ જેના ધણીની આંખમાં એક આંસુ નહોતું આવ્યું, એ આમ ધોળે દને તે ટપ ટપ આંસુ પાડતો હશે? પ્રકરણ 10, વ્યર્થ પ્રયાસ. તે દિવસે કાનજીને મળ્યા પછી થોડાક દિવસ સુધી તો જીવીએ સુનમુન થઈને ફર્યા કર્યું, પરંતુ છેવટે તો આ શૂન્યતા પણ એને ડંખવા લાગી. એમને મારા વગર ચાલે છે તો શા માટે મારે એમના વગર નહીં ચાલે? આવા કંઈક વિચાર સાથે પહેલાંના કરતાં એ વધારે પ્રમાણમાં લોકોથી હળવા ભળવા લાગી, અને જ્યાં કાનજી હોય ત્યાં તો વળી ખાસ જતી, જુવાનોની મશ્કરી પણ કરતી. આજે પણ જીવીએ એમ જ કર્યું. કાનજી, મનોર વગેરે જુવાનો હીરાને ત્યાં બેઠા હતા. જીવી પણ ત્યાં જ જઈ ચડી. વાતમાં લાગ મળતા જીવી બોલી, હે મનોરભાઈ, મોઢું તો રૂપાળું છે પણ કાળજે તો કાળા ચોંકે. તો વળી એક બીજા જુવાનને એની વાતમાં વણ્યો, ઓહો, તે દન ભજનોમાં શું ઓખી લ્યાતા ને રા, આમ તો ભોળા ભલા દેખાવ છો પણ પખાજમાં તો જાણે તમે જ ગોપીઓ આરે રાસ ન રમતા હો, કેવા ઉછળી ઉછળીને ભજન કહેતા હતા. અને આ સાંભળતા કોણ જાણે કેમ પણ કાનજીએ કરડી નજરે જીવી તરફ જોયું, પણ જીવીની તો એની તરફ પીઠ જ હતી. કાનજીની ચીડ વધી પડી અને મનોર વગેરેને જીવીથી વાતે વળેલા જોઈને તો એ ત્યાં વધુ વાર બેસી પણ ન શક્યો. જતા જતા એણે જીવી તરફ જોયું, પણ જીવીએ ન તો પાપણ ઊંચી કરી કે ન તો વાત કરતી રોકાય. મન સાથે એ બબડ્યો પણ ખરો, હાળી, આ તો હાવ નફટ લાગે છે, નક્કામો હું જીવી જીવી કર્યા કરું છું. ઠીક છે, હવે જો ક્યાંય ડાપણ કરવા આવે ત્યારે વાત છે, એવી તો સુણાવો કે બોલતી બંધ થઈ જાય. અને આ લાગ તો એને તે જ દિવસે મળ્યો. સાંજની વેળાએ કાનજી તથા હીરો ખેતર તરફ જઈ રહ્યા હતા. હામેથી જીવી પણ પાણી ભરીને આવી રહી હતી. નજીક આવતા હીરા સામે મલકાઈને જીવીએ કહ્યું, ઓહો, શેના ઉપર આટલી બધી છાતી કાઢી હેળો છો હીરાભાઈ? કાનજીથી બોલ્યા વગર ન રહેવાયું. જીવી સામે એક કઠોર નજર નાખતા બોલ્યો, અમારી જાત ઉપર, કાંઈ કોઈના ઉપર? કાનજી સામે જોયા વગર જ જાણે સ્વગતના બબડતી હોય એ મોં ચડાવીને જીવી બોલી, આ પૂછ્યા વગર માણસને જ્યાં

ત્યાં બોલવાની શી ટેવ પડી હશે? અને આછા તિરસ્કાર સાથે મોં મચકોડતી ચાલતી ગઈ. ધુઆપુઆ થઈ ઉઠેલા કાનજી હીરાને કહ્યું, હાડી આ ગાંજણ, હમણાં હમણાં બહુ ફાટી છે હીરા. હીરાને જોકે આમાં ફાટી ગયા જેવું કશું લાગતું નહોતું. ગામની બીજી યુવતીઓ અને યુવાનો જેમ બોલતા ચાલતા અને હાંસી મશ્કરી કરતા એવું જીવી પણ કરતી હતી, પરંતુ કાનજીને ટોણો મારવાનો મળેલો લાગ એણે સાચવી લીધો. અમે તો પહેલેથી કહેતા હતા કે બૈરાની જાતનો ભરોસો નહીં, રૂડું રૂપાળું પહેરવા ઓઢવા મળે ને મનમાન્યું ખાવા મળે, પછી તારી કે મારી કોઈની એને શી પરવા. ત્યારે અહીંયા કોને પરવા છે, એના જેવી તો કંઈક જોઈ નાખી. કાનજી હજુ પણ ગુસ્સામાં હતો, અને તે એટલે સુધી કે બીજી વાર જીવી સામે મળી હોત તો એને ન સુણાવે જેવું એ સુણાવી દેત. ત્યારે એને ક્યાં તારી પરવા છે, કહી હીરો હસ્યો. કાનજી માટે આ વાક્ય અસહ્ય થઈ પડ્યું, હોઠે આવીને ઊભું રહ્યું. પરવાનો હોય તો અડધી રાતે પાછળ પાછળ આવત નહીં, સમજો ને. પણ તરત જ એણે પોતાની જીભને સંભાળી લીધી અને હાસ તો કહીને જીવી માટેની રહી સહી લાગણીનો સદાયને માટે અંત આવી જાય એમ ઈચ્છતા હીરાના મનોરથોને એણે ધૂળ ભેગા કરી નાખ્યા. હીરાએ વળી વાતને ઉખેડી, તોય પાછો બે દનકેડે તું જ એના ઉપર દોહરા જોડવા માંડીશ. ને કાનજીને ચૂપ જોઈ ઉમેર્યું, પછી ન ફૂલાતી હોય તોય ફૂલાય જ ને. જવાબમાં કાનજીએ એક ભારે શ્વાસ લીધો ને ફિક્કુ હસતા બોલ્યો, તું એ વાત કરે છે તે, એની લાયે કાંઈ દોહરા ગાવાય છોડી દઈશ? તે કેમ જાણ્યું કે હું એને જ ગાઉં છું? એ તો આ ચાર મહિનાથી અહીં આવી છે, પણ એ પહેલાં હું કોના દોહરા ગાતો હતો? કહી સેજ તિરસ્કાર સાથે હસ્યો ને બબડ્યો, શી એ વાત કરે છે. હીરાએ ચીડ સાથે કહ્યું, અરે ભાઈ, પણ ગાજે ને, દોરા ગાવાની કોણ ના પાડે છે? ને હું તો કહું છું કે એના નામના ગાણા જોડને, એમાં કોઈનું એ શું જવાનું છે? કઈ કાનજી સામે રિસાળ આંખ માંડતા બોલ્યો, આ તો લોક વાત કરે છે એ હું તને કહું છું, હું કાંઈ થોડી મારા ઘરની ઉપજાવીને કહું છું. કાનજી જરાક ધીમો પડ્યો, હીરા સામે તાકતો બોલ્યો, જો ત્યારે હું તને ચોખ્ખું કહી દઉં છું. અને આંગળી ઊંચી કરતા ઉમેર્યું, હું લોકથી કે લોકોના બાપથી નથી બીતો ને બીવાનો પણ નથી. આ તો ઠીક છે કે હું એના દોરા જોડું છું, પણ કાલ ઉઠીને ઘરમાં ઘાલું તોય તમે બધા શું મારા નાકકાન કાપી નાખવાના હતા? હીરાને થયું, મારું બેટું આ તો અવળું વેતરાયું. નહીં બોલ્યો, પણ ઘરમાં ઘાલવું હોય તો એ કરી નાખ ને, કોણે તને રોક્યો છે? તું ભૂલ ખાય છે હીરા, એ દેખાડત, પણ જરા વિચાર આવી જાય છે, આ વાંદરા હારે લુગડા ન પહેરાવ્યા તો એ વળી કરી દેખાડત, તો પછી બસ આમ નાહકનું થૂક શું કામ ઉડાડતો હોઈશ? કઈ હીરો બબડ્યો, ને હિંમત હોય તો ઘરમાં ઘાલ્યા વગર, પણ ભાઈ એ તો કોઠી પરના કોઠા એમ ઝંઝેડીએ તે પડતા હશે કે? પાકું થયેલું તો એ પડે હા કે? કાનજી બોલ્યો, તો પછી પાડીને ખા ને, હીરાએ કહ્યું. અને કાનજીને ચૂપ જોઈ ઉમેર્યું, પણ તારે તો ખાવું એ નથી ને એનો કેળો એ નથી મેળવો, પણ એમાં તારું શું રંધાણું? હીરાના કહેવાનો બધો એ ભાવાર્થ કાનજી સમજતો હતો. ભારે શ્વાસ લેતા એ એટલું જ બોલ્યો, એમાં શું દન વળ્યા હીરા, તો પછી એનો કેળો મેલ. કાનજીએ ફિક્કું હસતા કહ્યું, કેળો તો લીધો એના દનથી મેલેલો જ છે ને. ઠીક ઠીક વાર શાંતિ છવાઈ.

0: श्रोता मित्रों, आप सांभळी रह्या हता श्रेणी सर्जक विशेष अंतर्गत पन्नालाल पटेल लिखित नवलकथा मळेला जीवनुं पठन। वाचक स्वर अने प्रस्तुति हती वैशाली त्रिवेदीनी। निर्माण सहाय श्वेता कोल्हे।
1: જ્યાં જોડાય દિલના તાર, કારણ વાતો થાય અપરંપાર। ગીત ગુર્જરી, ગુજરાતી ગીતો અને વાતોનો એકમાત્ર કાર્યક્રમ, દરરોજ બપોરે 3 વાગે 100.1 FM ગોલ્ડ પર।

पूनम नी प्यारी प्यारी रात, કેટલું સુંદર ગીત. ઉષા મંગેશકર, કેશવ રાઠોડ અને સાથીદારોના સ્વરમાં. પછી એ શરદ પૂનમ હોય કે કોઈ પણ પૂનમ હોય, એમ જ લાગે કે તું ના જાતી. હું છું નૈમિતા રાવલ અને આપ સાંભળી રહ્યા છો 100.1 FM ગોલ્ડ, ખરા સોના. ફ્રેન્ડ્સ, વાત કરી રહ્યા હતા આજના દિન વિશેષની. જે મેં પહેલાં કહ્યું તેમ, આજે વર્લ્ડ નો ટોબેકો ડે છે અને આ તમાકુ વ્યસનને છોડાવવા હેલ્પલાઇનની વાત કરી. પણ હું આજે જે એક વ્યસન પાળવાની વાત કરવાની છું ને, જી હા, તમે બરાબર સાંભળો છો કે એક વ્યસન પાળી લો તો જિંદગીનો બેડો પાર થઈ જાય, જિંદગી જીવવાની મજા આવી જાય. અને એ છે હસતા રહેવું, સ્મિત કરતા રહેવું અને ફેલાવતા રહેવું. તમને થતું હશે નૈમિતા અચાનક હસતા અને હસાવતા રહેવાની વાત કેમ કરવા લાગી. તો ફ્રેન્ડ્સ, આજે છે નેશનલ સ્માઇલ ડે, જે ફ્રીમાં મળે છે પણ એની કિંમત કરોડોમાં થાય. એક સ્માઇલ, સ્મિત થાકેલો દિવસ પણ બદલી નાખે, વણસેલી વાત પણ સુધારી દે, અજાણ્યા માણસને પણ પોતાના જેવા લાગણી ભણ્યા બનાવી શકે. વિજ્ઞાન પણ તો કહે છે કે જ્યારે આપણે હસીએ છીએ ને ત્યારે આપણું શરીર હેપી હોર્મોન્સ રિલીઝ કરે છે. બસ જરૂર છે હસતા રહેવાની જીવનના દરેક પડાવમાં. અને આ જાદુઈ સ્મિત પાછું ચેપી પણ છે જે ફેલાય છે. તો ફક્ત ખુશી ફેલાય, કોઈ ભાષા ના જાત કોઈ દિવાલ નથી નડતી. અને એમાંય દુનિયાનું સૌથી સુંદર, સૌથી નિર્દોષ સ્મિત છે. હું નહીં કહું, એ તમારે કહેવાનું છે. ફોન કરીને જણાવો, અમારો ફોન નંબર તો તમને ખબર જ છે, તો પણ નોંધી લેશો 02245154134, 02245154135. ફોન કરીને જણાવો.

फ्रेंड्स, થોડા દિવસ પહેલા હું લોકલ ટ્રેનમાં સફર કરી રહી હતી. ખૂબ જ થાકેલી, થોડી ચિંતામાં. ફોર સીટ પણ મળી હતી. પોતાના જ વિચારોમાં, સાચું કહું તો ચિંતામાં. અને અચાનક જ એક મૃદુ હાથનો સ્પર્શ મારા માથા પર થયો. જાણે કોઈ ટપલી મારી હોય ને. અને ઊંચું માથું કરીને જોયું તો એક સ્ત્રી નાના બાળકને લઈને ઊભી હતી અને નાનકડું ભૂલકું મારા માથા પર ટપલી મારી રહ્યું હતું અને હસતું હતું. અને બસ એને જોતાં જ હું બધી જ ચિંતા ભૂલી ગઈ. થાક એકદમ ગાયબ, ટોટલી સ્ટ્રેસ ફ્રી. અને સામે હસવા લાગી. કેટલું નિર્દોષ સ્મિત. બસ સવાલનો જવાબ એ જ છે કે દુનિયાની સૌથી નિર્દોષ વસ્તુ સ્મિત છે, એક નાના બાળકનું સ્મિત. તમે ગમે તેટલા ટેન્શનમાં કે સ્ટ્રેસમાં હોવ, પણ જો બાળકને સ્મિત કરતા જોઈ લો ને, હસતું બાળક જુઓ ને, તો સ્ટ્રેસ ડિલીટ થઈ જાય છે. જાણે આખે આખું રિફ્રેશનું બટન ના દબાવી દીધું હોય. કારણ કે એની સ્માઇલમાં કોઈ જ ફેક ફિલ્ટર નથી, કોઈ એટીટ્યુડ નથી, માત્ર ને માત્ર નિર્દોષ સ્મિત છે. બધી જ ચિંતા છોડી આપણે પણ સ્મિત કરવા માંડીએ, હસવા માંડીએ અને રમાડવા માંડીએ. અને એવું જ એક નિર્દોષ સ્મિત છે જેણે જીવનનો દરેક પડાવ જોઈ ચૂકેલા છે. નાના બાળક જેવા જ થઈ ગયેલા છે. એ છે આપણા વડીલો. દાંત પણ ગયા છે, પણ એ જ્યારે હસે છે ને, મને મારી નાનીની યાદ આવી ગઈ. એ હસતા ને તો સામે તમે ગમે તેટલા ગુસ્સામાં હોવ, પણ તમને સ્માઇલ આવી જ જાય તમારા મોઢા પર. બસ આવી જ વાત છે. હમણાં જ સુમતિબેને ફોન કરીને જણાવ્યું કે હસતા રહેવું જોઈએ કોઈ પણ સિચ્યુએશનની અંદર. એમણે કહ્યું કે દિવાળીની સાફ સફાઈ કરતાં કરતાં હું પડી જઈને તો પોતે જ હસવા માંડતી હતી. અને આ જ રીતે ઘણીવાર એવું પણ થતું હોય છે કે આપણે બીજા પર તો હસી લઈએ છીએ, પણ પોતાના પર હસતા નથી. ગુસ્સો આવી જાય છે વખતે, તો હસતા અને હસતા આવતા હતા. તમારી પાસે પણ કોઈક એવા પ્રસંગો હોય કે સ્મિત, હસીને વાત કરવાથી વાત બગડતા બગડતા બચી ગઈ હોય, કે કોઈ ખાસ એવો પ્રસંગ હોય સ્મિતને લઈને, તો ફોન કરીને જણાવો. અમારો ફોન નંબર તો તમને ખબર જ છે, 022-451-54134 અને 022-451-54135.

આપણે ત્યાં રિવાજો પણ કેટલા સરસ છે કે લગ્ન પ્રસંગ હોય તો આવા ફટાણાઓ ગાવા. ફ્રેન્ડ્સ, ગુસ્સા, ઉગ્રતા એ કોઈ સોલ્યુશન નથી, એ વાતને બગાડે જ છે. પણ સ્મિત આપીને કે હસતા વાત કરવાથી વાતાવરણ ગંભીર બનતું નથી, વાત વણસતા વણસતા બચી જાય, ઝઘડો થતાં થતાં અટકી જાય અને કામ બની જાય. ગયા અઠવાડિયે 42 ડિગ્રીના તાપમાં હું અમદાવાદમાં ભર બપોરે કોઈ કામથી રિક્ષામાં નીકળી અને પાછળથી ધડ દઈને એક બાઇકર તળાઈ રિક્ષાને, અને થયું કે ગયા કામથી હમણાં રિક્ષાવાળા ભાઈ તપીને બહાર નીકળશે અને ઓલા બાઇકવાળા ભાઈ સાથે ઝઘડો કરશે. રિક્ષાવાળા ભાઈ ઉતર્યા અને બાઇકવાળા ભાઈને હસીને કહ્યું, અલ્યા સોરી તો બોલ. બાઇકવાળા ભાઈએ આવું વર્તન વિચાર્યું જ નહીં હોય, અને એમણે પણ સામે હસીને કહ્યું, સોરી હો ભાઈ, ભૂલ થઈ ગઈ, હવે સંભાળીને ચલાવીશ. અને બસ, તંગ થતું વાતાવરણ હળવું બની ગયું. એ ધમધમતા તાપમાં સાવ હળવાશ નીપળ થઈ ગઈ. જબ્બર પડી હો ગરમી પણ આ વખતે. કહે છે ને કે મન હોય તો ભલે માળવે જવાય, પણ ભાઈ તડકો 42 ડિગ્રી હોય ને તો ક્યાંય ન જવાય. હા,